ગાલે ઢોળ મારો રે નંગરે માહી રે ના લાગ બુસી બોલા જગે બાપુ તણે મોટિયાર ના.